0: માઇન્ડબોનું ગીત તો આવીશું પૂરું, નળ ગીત બાદ એક વખત ફરી આપ સૌનું ઘણીમાં સ્વાગત કરો હું અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે આપણે ગીત કે પહેલા વિશે ઉતાર્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે મિટ્ટી કટાવને આપણે હરતે રોકી શકન કઈ કઈ વાતોનું આપણને ધ્યાન રાખવું હે. તો ભાઈ બોનો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહે મનીષજી, તો સૌથી કે પહેલા આપણે સાંભળી લો એની વાત મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્કાર અંજલિ જી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં.
1: આપકા ઓર વાગડ રેડિયો કા બહોત બહોત ધન્યવાદ.
0: સર જૈસા કે આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જોડ રહે હૈ और आज हमारे कार्यक्रम में आपसे बातचीत का विषय है कि हमारे जो किसान भाई बहन हैं, वो बारिश आने से पहले ही मिट्टी कटाव के जो उपाय हैं, उन्हें कैसे अपना सकते हैं, क्योंकि हम देखते हैं कि बारिश का जो मौसम है वो आने वाला है और हम देखते हैं

માઇનબુનો અણસગી ખાતે કાર્યક્રમ ખેતીવાડી થી પડસુટ આપને મારું આસનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારા મેં આપ રાય સુછો અમને આલી શકો અમારે અણપતા મતે અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હૈ 3270001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણ ફોન નંબર માતે અમારો ફોન નંબર હૈ 9460051234 તો ભાઈન બોનો ફેરી મળેંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માતે એક નવા વિષય ની હાતી તારુતી રામ રામ રામ રામ

0: ત્યાંથી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમ્મીદ, મસૂરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હૈ કે જૈયા પેડ ની છાવ મે આપણે રહ હ યા આપણે ની કેટલી શાંતિ મળે હૈ, જીની હવા મે આપણે હાલ હ, ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હૈ. હોવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલકી આપણી જિમ્મેદારી હૈ. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા. હોવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો. હોવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હૈ. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
1: थारी में पासो लावो जूनू हवार, सेहत बनेगा एकदम शानदार. बाजरा, ज्वार, रागी ने मक्का, ताकत भी भरपूर ने पोषण भी पक्कू. भारती नु खवानो सोड़ो, देशी अनाज तकी नातू जोड़ो.
0: मोटू अनाज अपनावंगा, शरीर ने स्वस्थ राकंगा.
2: वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित.

0: અંજલી બોલ. ગીત તો આવીશું પૂરું, અને ગીતને બાદ એક વખત ફરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરો હા આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં. ને જેમ કે ગીતે કી પહેલે આપણે આપણે ભાઈ બહેન થકી વાતે કરી હતી કે કશલ સમાજ હું કહેવાય, એની હું પહેચાન કહેવાય, ને એને સાથે સમાજમાં હું હું સમસ્યા થાય એના બારેમાં વાતે કરી. હવે આ સગર સમાધાનની વાતે કરો તો સમાધાન બદલે આપણે એક ભાઈ બહેનોને એક કહાની હમરાવ, એક છોટી સી કહાની હે જેના થકી આપણે ભાઈ બહેનોને સમજમાં આવી જાગા કે સમાધાન હું થઈ શકે. જેમ કે એક ગામ હતું, એક ગામ મેં બે પડોશી રહેતા હતા ને બે ખેત મેં હાથે હાથે કામ કરતા હતા. એનાનું જે ખેત હતું એ પાય પાય હતું, તો એક દાડો પાણીને લઈને એનાને વેસ મેં છોટું શું વિવાદ થઈ ગયો. વાત એટલી પડી ગઈ કે બે પરિવારે એકબીજા થકી વાત કરવી બંધ કરી દીધી. ગામના જે બીજા મનકા હતા એને સમજાડ્યું કે અગર તમ બે હોમ કરોગા તો તમારે જે ખેતી હે એનમાં અસલ પેદાવાર નહીં આવેગા, ને તમારું જે બોલવું ચાલુ ભી બંધ હે તો એ તમારે રિશ્તે માટે અસર કરેગા. અગર તમે બે બોલોગા હાથે લગી કામ કરોગા તો તમારી ફસલ ભી અસલ થાગા, ને તમારા રિશ્તે માટે ભી કોઈ અસર નહીં થાગા, ને તમારું તનાવ ભી કમ રહેગા.
1: હવે
0: તો પછી બે ને સમજમાં આવ્યું, ને પછી બે સમજદારી વધારી ને આપસ મેં વાત કરીને મળીને ખેતર મેં એક છોટી સી નહેર બનાવી લીધી. પછી બે સાલ બે હાથે લગી ફસલ કરી ને આપણે દેખ કે એને જે ફસલ થઈ અંજલી બોન એ દુગુની એને મળી. તો આ છોટી સી ઘટના એ પૂરા ગામ ને એક હીક આલી કે જઈ વારે લોક મળીને કામ કરે હે તો સમાજ મજબૂત પડે હે.
1: હવે ચક્રતિપુન અહીં જાગૃતિબોન આપણે ભાઈ બહેનોને બતાડો કે એક અચ્છા સમાજની હું પહેચાન હે. તો ભાઈ બહેનો એક અચ્છા સમાજની કુછ ખાસ પહેચાન રહે હે.

0: जिम की पहली पहचान रहे है आपसे सहयोग नी। जया समाज में मनक जे है ए एक्का बीजानी मदद करे ही ए मुश्किले एनानी आसान थई सके है। एने साथे सम्मान ने अपनापन भी रहेवो जरूरी है। जया समाज में छोटो नो बड़ो नो सम्मान रहे है ने बड़ा जे है ई नाना ने मार्गदर्शन आले है तो रिश्ता में मिठास भी बनी टकी रहे है। इस बात कर साफ सफाई ने अनुशासन नी तो भाई बहनों जय समाज ना जे मन कहे ई गांव में घर ने आस पास ना वातावरण नु ध्यान राखे ने स्वास्थ्य नु भी ध्यान राखे तो अपने देख हो कि ई समाज व्यवस्थित रहे है। इने साथे केव चंगा कि अच्छा समाज में हर व्यक्ति विचार करे है अपनी जिम्मेदारी हूँ है ने हर ते आपने अपनी जिम्मेदारी निभावी है। तो अणी प्रकार थकी कही सको कि आ कुछ पहचान है असल समाज नी। अगर आपने अपना समाज ने असल बनाव चाहिए रहो तो हर व्यक्ति ने आ पहचान ने अपनावु होगा ने अने पहचान माते काम करी ने अपना समाज ने असल दिशा में ले जावु होगा।
1: हो वेंजली बोन एना साथे अपने भाई बोनों ने अपने केवु जांगा कि अपने जे बुजुर्ग है इन्हने अनुभव थकी अपने हीकवु होगा। इन्हने सलाह घणी वक्त अपने बल्ले समस्या रहे पर अगर अपने इन्हने सलाह अपनावंगा अपने जीवन में अपनावंगा तो अपने घणी समस्या थकी अपने निकली जांगा। इना साथे आपड़े जे सूरह है इन्हने अच्छा संस्कार आलव है। आपड़े जे नाना ना सूरह है इन्हने आपड़े घर में आपड़े सहयोग नी भावना ही काढ़वी है। आपड़े घर में कोई मेहमान आवी रू है तो सम्मान ही काढ़वु है जिम्मेदारी नी ही कालवी है। तो इन्हनु जे भविष्य है इस समाज में अपने आप बेहतर बनी जागा।
0: इन्हें साथे जागृति बुन बात कर सकारात्मक सोच नी तो अपने कही सको कि अगर अपने हर समस्या ने शिकायत नी नजर तकी देखवा ने बजाय समाधान नी नजर तकी देखंगा तो समाज में बदलाव आवी शकेगा। तो अणी प्रकार तकी कही सको कि समाज ने बदलवानी शुरुआत ना जे कदम है ये आपड़े नाना नाना प्रयास तकी करी सको। अगर आपड़े आपड़े पड़ोसी नी मदद करो आपड़े कोई विवाद थई रो हो तो इन्हें बढ़ावानी जगह सुलझावानी कोशिश करो अपने घर ने आए पाए सफाई राखो ने बीजा ने भी अणी सब चीजें बल्ले प्रेरित करो तो अपने देखो हो कि आ नाना नाना कदम जे है ये एक असल समाज नी नींव बनावी सके। तो अणी प्रकार तकी कही सको एक अच्छा समाज नी पहचान अणी सब बातें तकी है ने समाज में कोई समस्या है तो इन्हें दूर अपना निस करवो होगा। जई वक्त अपने अणी समस्या ने दूर करी लंगा तो अपना समाज जे है ई मजबूत बनी सकेगा।
1: હવે અંજલી બોન જેમ કે આજના કાર્યક્રમ થકી આપણે ઘણા ઘણી વાતે કરી એ બતાડ્યું આપણે ભાઈ બોનને કે આપણને હરતે જે સમાજમાં સમસ્યા હે એને જાણવી હે ને સમાધાન હું કરવું હે। એના સાથે આપણે ભાઈ બોનને આપણે કંગા કે આજે આપણે એક અસલ સમાજની પહેચાન હું હે સમાજમાં કઈ કઈ સમસ્યા હે આપણે એને જે કમજોર બનાવી રહી આપણે એ ઉદાર કરવું હે। તો આપણે સબ મળીને આ સંકલ્પ લ કે આપણે સમાજમાં સહયોગ સન્માન ને જિમ્મેદારીની ભાવનાને આપણે વધાવંગા ને આપણે એક સશક્ત સમાજનું નિર્માણ કરંગા।
0: હવે
1: જેમ કી વાતે તો ઘણા કરની કરી અંજલી બોન ને હવે આપ દેખી રહો કે ટેમ થઈ ગયો હે આજનાણા કાર્યક્રમ થકી સોટા પડવાનો।
0: હવે
1: તો ફેરી મળંગા આપણે ભાઈ બોન થકી એક નવી સમસ્યા સમાધાન કાર્યક્રમના અગલા એપિસોડ મેં જાણંગા એક નવી સમસ્યાને બારામે ને એનાના સમાધાનને બારામે।
0: હવે એને પહેલે જાગૃતિ બોન આપણે આપણા ભાઈ બોનોને કાર્યક્રમનું પતું બતાડ દ તાકી એણાને આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં એ રાય સુઝાવ આપણાને આલી શકે આપણે આણા પતા માટે। તો ભાઈ બોનો લખી લો અમારું પતું। અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન। અમારો પિનકોડ નંબર હે 327001। હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે। અમારો ફોન નંબર હે 9460051234।
1: એના સાથે ભાઈ બોન આપ મને ઈમેલ ભી કરી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org।
0: તો ભાઈ બોનો ફેરી મળંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે તારું દી રામ રામ
1: રામ રામ।

0: ત્યાંથી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમ્મીદ, મિસોરની મુસ્કાન
1: હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હિતની જિંદગી બચાડી લેગા.
0: સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

માઇન્ડબોનો અણસગીત હાથે કાર્યક્રમ ખેતીવાડી થી પડ સૂટ આપને મારું આસું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારે અમે આપણા સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 3201. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક ના વિષય ની હાથી તારુતી રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: આજે કાર્યક્રમ સચ્ચા સ્વરાજ મેં જેમ કે આજે આપ અમારે કાર્યક્રમ થકી જોડી રહો ને આજે અમારી કાર્યક્રમ મેં આપ થકી વાતચીતનું વિષય હૈ પરંપરાગત વાદ્યયંત્ર ને લઈને તો સબથી કે પહેલા આપ મને એ સ્વતાડો કે આ વાદ્યયંત્રનું આપણા જીવનમાં શું મહત્વ હૈ
1: ઘણી ખરી અચ્છી વાત કરી કે અમારો જે પરંપરાગત જે વાદ્યયંત્ર હે એ અમારો જે સમુદાયની ખાસ ચીજ હે
0: હવે
1: ચાહે શાદી હોય ચાહે ધાર્મિક કાર્યક્રમ હોય ચાહે કેવું ભી મતલબ અચ્છું બુરું કાર્યક્રમ હોતો અમારે જે પરંપરાગત વાદ્યયંત્ર હે એ અમે ઉપયોગમાં લા
0: હવે
1: તાકી એને થકી અમારે કેવા ભી પ્રકારનું કોઈ ભી નુકસાન નહીં થાય
0: હવે
1: નુકસાન એટલે મતલબ સમજી લો કે કઈ ભી મતલબ કોઈ ભી મતલબ અગર ડીજે હે તો આને થકી અમારે સમુદાય મેં નુકસાન થઈ રહ્યું હે કે ભાઈ ડીજે થકી હું કે ના તો આપણો જે પરિવાર હે આના પરિવાર ઉપર ગલત પ્રભાવ પડી રહ્યો હે તો એના બદલે ઈ જે હે વાદ્યયંત્ર ડીજે વગેરે હે ઈ મતલબ સમુદાયને બિલકુલ એને પ્રતિબંધ લગાડી દીધું કે ડીજે આપણા સમાજનું નુકસાન કરે તો એને બદલે નુકસાન કરે એની ચીજને બંધ કરી દે અને અમારું જે પરંપરાગત જે વાદ્યયંત્ર હતા જે અમારી ઢોલ કુંડી થાળી શહનાઈ ઈ અમારા સમાજમાં લાગુ કરી દીધું
0: હવે
1: તો આને થકી અમારા સમુદાયમાં ખૂબ અચ્છો ફાયદો થઈ રહ્યો હે અને કમ ખર્ચામાં આરામ થકી આપણું કામ નિપટાવી શકે
0: હવે જેમ કે આપે કીધું કે વાદ્યયંત્રોનું ઘણા કનું મહત્વ હે ને આપણે જે આદિવાસી સમુદાયના જે પરંપરાગત વાદ્યયંત્ર હે એ આપણા બદલે ઘણા મહત્વ રાખે હે તા કયા કયા વાદ્યયંત્ર હે ને એનું શું મહત્વ હે એ ભી આપણા ભાઈ બહેનોને બતાડી દો
1: બરાબર હે તો હું કે અમારું જે પુરાણી જે અમારી જે સંસ્કૃતિને અનુસાર અમારો જે ઢોલ હે અમારો દેશી અમારી જે કોંડી હે અમારી દેશી અમારે ઘરની થાળી હે અને અમારી શહનાઈ હે
0: હવે
1: એ અમારો મુખ્ય અમારો વાદ્યયંત્ર હે જેને થકી અમારે સબ કામ ચાલી રહ્યું હે
0: હવે
1: એ અમારા સમુદાય બદલે ખૂબ અચ્છો ફાયદો હે તાકી અમારી આબાવાળી પેઢી હે એ બીડી વાતને ભૂલે નહીં
0: હવે જેમ કે આપે કીધું કે આપણા જે વાદ્યયંત્ર હે એ આપણા બદલે ઘણા જરૂરી હે ને આબાવાળી પેઢીને ભી આપણને આ શીખવવી હે તો આપણે દેખો કે જે યુવા હે એ અવડેના ટાઈમે અણી સબ ચીજને નથી માનતો એ અવડે આધુનિક થઈ ગયા હે જેમ કે આપણે વાત કરી ડીજે વિજેની એ તો એણાને માટે વધારે ધ્યાન આલે હે એણા તકી વધારે આકર્ષિત થાય હે તો આપણે આપણે જે યુવા હે એણાને હરતે અણી દિશાને આડી લઈ જઈ શકો
1: બિલકુલ એમાં વિચાર થઈ રહ્યો કે ભાઈ સમુદાય મેં આપણે જે બુજુર્ગ વ્યક્તિ હે જે પ્રતિષ્ઠિત વ્યક્તિ ગામના એ અમારા જે સમજદાર વ્યક્તિ અમારી મહિલા બહેને જે સમજદાર હે એ ભાઈ સમજદાર હે પુરાણ જેટલા ભી અમારા જે રીતિ રિવાજ તો એને બારામાં અમારા જે વ્યક્તિ હે એ યુવા પેઢી થકી બી વાત કરી રહ્યા હે કે ભાઈ સોરે આની વાતને તમને માનવું પડેગા અગર તમે અગર આની વાતને નહીં માનોગા તો આ ધીરે ધીરે ધીરે આપણી જે સંસ્કૃતિ ધીરે ધીરે ખતમ થઈ જાયગા તો એને બસાવવા બદલે એને જીવિત રાખવા બદલે આપણને પુરાણો જે અમારો જે વાદ્યયંત્ર હે એને વગાડો તમે અને આનો જે આપણો જે ઉપયોગ કરો તાકે આબાવાળી પેઢી હે એ આને ભૂલે નહીં અને આ જીવિત રહી શકે એના બદલે અમારી જે યુવા પેઢી હે એને અમારે બુજુર્ગના માધ્યમ થકી એને માર્ગદર્શન મળી રહ્યું હે તાકી એ કમસે કમ એની વાતને સમજે અને આગળ એનો ઉપયોગ કરી શકે
0: હવે તો જેમ કે આપે કીધું કે આપણે ગામના જે બુજુર્ગ મતલબ મન કહે એને માધ્યમ થકી આપણે યુવા સાથીને અણી ચીજ બદલે જાગૃત કરી રહ તો આપ તકી હું એ જાણવું ચાહુંગા કે આ જે ચીજે હે આધુનિકતાની આડી આપણે જે વધી રહ્યો જેમ આપણે ડીજે ને અલગ અલગ એવી ચીજ માટે નિર્ભર થઈ રહ્યો એ આપણે જીવનમાં શું નુકસાન પુગાડી રહી
1: એ સત્ય કે મોટી વાત તો એ હે તો એક તો શિક્ષા ઉપર દુપ્રભાવ પડી રહ્યું હે કે શિક્ષા ઉપર મતલબ સમજી લો કે મતલબ બચ્ચો ડીજે ઉપર જાયગા તો એનું ધ્યાન પીલિયાડી જાયગા તો બીજી વાત હું થઈ કે અમારો જે બિલકુલ એકદમ કમ ઉંમરનો જે સોર હે એ બી મતલબ ડીજે નો ઉપયોગ કરી રહ્યા હે યા મતલબ કોઈ ભી વાદ્યયંત્ર મતલબ જે જે આધુનિક જે વાદ્યયંત્ર હે એનો ઉપયોગ કરેગા તો સમુદાયમાં અમારો જે પુરાણી જે સંસ્કૃતિ તો ખતમ થઈ જાયગા અને આની ડીજે પ્રથા અગર આવી ગઈ તો પછી અમારી જે સંસ્કૃતિ જીવિત નહીં રહી શકે તો એને બદલે અમારું નુકસાન થઈ રહ્યું હે બીજી વાત કે ભાઈ પુરાણનો જે અમારો જે વાદ્યયંત્ર હાથે જે કોઈ ગીત હતા અમારું જે ભજન હતા એ બી એના હાથે વગાડતા હતા અને એને ગાતા હતા અગર એનો ઉપયોગ કરવો અગર ભૂલી ગયા તો અમારા સમુદાયને ખૂબ નુકસાન થઈ જાયગા તાકી હું કે આબાવાળી પેઢી હે એ બી ભટકી જાય સમાજ થકી એટલે એને જીવિત રાખવું બહુ જરૂરી હે એને બદલે અમને આના કામને કરવું જરૂરી હે કે અમારું જે પુરાણ જે અમારે વાદ્યયંત્ર હે એને અમે વગાડ અમારે જે યુવા પેઢી હે એને અમે માર્ગદર્શન આલ અને આગળ બઢતા રહ તાકી કઈ વખત બી અમારું નુકસાન નહીં થઈ શકે તો આને બદલે અમને જે યુવા પેઢી હે અને એને સમજાવવા બદલે ખૂબ ઘણી ખરી વાતે અમારા જે બુજુર્ગ વ્યક્તિ હે એના માધ્યમ થકી સી એને સમજ પડેગા, કેમ કે એ હું કે પુરાની જે વાતે હે એ અમારે બુજુર્ગ કરને હે, તો અમે હું હે કે ભાઈ ડીજે હે, ડીજે થકી ખૂબ પૈસો ખર્ચ થઈ રહ્યો હે, એ અમારા સમાજનું નુકસાન હે, અને જે યુવા પીઢી હે અગર ડીજે નહીં લાવે તો પરિવાર વાળાની જે ઘરવાળા હે એને માતા પિતા અને ભાઈ બહેન એને બી પરેશાન કરી કે ભાઈ અમારા આને વગર અમારે કામ થાય ને, અગર તમે ડીજે લાવો તો અમે શાદી નહીં કરો, એવો પ્રકારનો એવો માથે એવો બોજ નાખે તો એ અમારે લીધે ખૂબ નુકસાનદાયક હે. તો એને બદલે અમને વિશેષ કરીને યુવાને હાથે લાવવા જરૂરી હે કે અગર એની વાત ને અગર અમારા જે બુજુર્ગ વ્યક્તિ હે એને સલાહ આપી શકે, સમાજના જે પ્રતિષ્ઠિત વ્યક્તિ હે એ સલાહ આપી શકે, તાકી કમસે કમ એની વાતને ગા સમજી શકે, તાકી અમે એને થકી બસી શક, આર્થિક દ્રષ્ટિ થકી બી અમારી જે કમજોરી હે એ બી દૂર થઈ શકે.
0: હવે
1: આ અમારું વિશેષ કરીને આની વાત ઉપર કેવું હોય.
0: હવે તો જેમ કે બબુ કાકા આપે બતાડ્યું કે હરતે આ જે આધુનિક વાદ્યયંત્ર હે એનો નુકસાન હે, ને હરતે આપણે જે યુવા પેઢી હે એન તકી આકર્ષિત થઈ રહી હે જે બુઝુર્ગને માર્ગદર્શન તકી સેટી જઈ શકે. તો જેમ કે ઘણી અસલ વાતે આપ અમારા ભાઈ બહેનોને બતાડી રહ્યો, તો આયસ હું જાણવું ચાહુંગા આપ તકી કે હું પરિવર્તન આવ્યું હે.
1: પરિવર્તન બિલકુલ, જે 5 સાલ પહેલે ડીજે વગર ચાલતું જ નહોતું ને આજે બિલકુલ સમુદાયમાં ખૂબ પરિવર્તન આવી ગયો. તો કઈ મતલબ એમ સમજી લો કે પૂરા ક્ષેત્રમાં કાકક વાગી રહ્યું હે, બાકી સબ બંધ કરી દીધું, ડીજે પ્રથા બિલકુલ બંધ થઈ ગઈ ને અમારે જે પુરાણ જે વાદ્યયંત્ર થઈ ગયું ચાલુ કરી દીધું, તાકી સમુદાયમાં કઈ નુકસાન નહીં થાય. તો આજના તારીખમાં ખૂબ પરિવર્તન થઈ ગયું હે. તો અમે મતલબ અમારો જે વાદ્યયંત્ર હે એનો અમે પ્રયોગ કરી રહ્યા હા.
0: હવે તો જેમ કે પ્રભુ કાકા આપે બતાડ્યું કે પરંપરાગત વાદ્યયંત્ર કયા કયા હે, ને હરતે સમુદાય મે બુઝુર્ગને માર્ગદર્શન ને હમસ્તે તકે આપણે જે યુવા સાથી હે એ એનમે ભાગીદારી નિભાવી રહે હે. તો હું આપ તકે એવી જાણું ચાહુંગા કે આપ અમારે કાર્યક્રમ મે જઈ વખત ભી જુડો હો, તો કાર્યક્રમ ને માધ્યમ થકી એક ગીત ભી હમરાવો હો, તે એક અચ્છો સુ બઢિયા સુ ગીત આપણા ભાઈ બહેનોને હમરાવી દો, તાકી એને ખબર પડે કે હરતે આપણને આપણી જે સંસ્કૃતિ હે એની બચાવવું હે.
1: બહુત અચ્છી વાત કરી ભૈયા તે, કેમ કે હવે સબને ઇંતજાર તે રહેશે ખરું કે ભાઈ કઈ કઈ નવું ગીત હમળાવેગા, તો આપણે ગીત હમળાવી દઉં. અરે રે ભાયા ગાવ ગાવ મે કેજો રે, અરે કેજો રે ઢોલ કુંડી નો રણ કો વાગે સબને કેજો રે, રે ભાયા ગાવ ઢાણી માં કેજો રે, અરે કેજો રે ઢોલ કુંડી નો રણ કો વાગે સબને કેજો રે, અરે કા

0: અંજલિ બોલ. ગીત તો આવીશું પૂરું, અને ગીતને બાદ એક વખત ફરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરો હા આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં. ને જેમ કે ગીતે કી પહેલે આપણે આપણે ભાઈ બહેન તકી વાતે કરી હતી કે કશલ સમાજ હું કહેવાય, એની હું પહેચાન કહેવાય, ને એને સાથે સમાજ મેં હું સમસ્યા થાય એના બારે વાત કરી. હવે આ સગર સમાધાનની વાતે કરો તો સમાધાન બદલે આપણે એક ભાઈ બહેનોને એક કહાની હમરાવો. એક છોટી સી કહાની હે જેના થકી આપણે ભાઈ બહેનોને સમજમાં આવી જાગા કે સમાધાન હું થઈ શકે. જેમ કે એક ગામ હતું, એક ગામ મેં બે પડોશી રહેતા હતા અને બે ખેત મેં હાથે હાથે કામ કરતા હતા. એનાનું જે ખેત હતું એ પાય પાય હતું, તો એક દાડો પાણીને લઈને એનાને વેસ્ટ મેં છોટું શું વિવાદ થઈ ગયો. વાત એટલી બળી ગઈ કે બે પરિવારે એકબીજા થકી વાત કરવી બંધ કરી દીધી. ગામના જે બીજા મનકા હતા એને સમજાડ્યું કે અગર તમ બે હોમ કરોગા તો તમારે જે ખેતી હે એનમે અસલ પેદાવાર નહીં આવેગા, ને તમારું જે બોલવું ચાલુ ભી બંધ હે તો એ તમારે રિશ્તે માટે અસર કરેગા. અગર તમે બે બોલોગા, હાથે લગી કામ કરોગા તો તમારી ફસલ ભી અસલ થાગા, ને તમારે રિશ્તે માટે ભી કોઈ અસર નહીં થાગા, ને તમારું તનાવ ભી કમ રહેગા.
1: હવે
0: તો પાસે બે ને હમજ મેં આવ્યું, ને પાસે બે હમજદારી વધારી ને આપસ મેં વાત કરીને મળીને ખેતર મેં છોટી સી નહેર બનાવી લીધી. પછી બે સાલ બે હાથે લખી ફસલ કરી ને આપણે દેખા કે એની જે ફસલ થઈ અંજલિ બોન એ દુગુની એને મળી. તો આ છોટી સી ઘટના એ પૂરા ગામને એક હીક આલી કે જઈ વારે લોક મળીને કામ કરે હે તો સમાજ મજબૂત પડે હે.
1: હવે ચક્રતિબોન અહીં ચક્રતિબોન આપણે ભાઈ બોનોને બતાડો કે એક અચ્છા સમાજની હું પહેચાન હે. તો ભાઈ બોનો એક અચ્છા સમાજની કુછ ખાસ પહેચાન રહે હે, જેમ કે પહેલી પહેચાન રહે આપસી સહયોગની, જે આ સમાજ મેં મનક જે હે એ એકબીજાની મદદ કરે હે એ મુશ્કેલ એણાની આસાન થઈ સહે. એને સાથે સન્માન ને અપનાપન ભી રહેવું જરૂરી હે. જે આ સમાજ મેં છોટોનો બડોનો સન્માન રહે ને બડો જે હે એ નાનાને માર્ગદર્શન આલે હે તો રિશ્તા મેં મીઠાસ ભી બની ટકી રહે હે. એ વાત કરે સાફ સફાઈ ને અનુશાસનની, તો ભાઈ બોનો જે સમાજના જે મન કહે એ ગામ મેં ઘરને આસપાસના વાતાવરણનું ધ્યાન રાખે ને સ્વાસ્થ્યનું ભી ધ્યાન રાખે તો આપણે દેખ કે એ સમાજ વ્યવસ્થિત રહે હે. એને સાથે કેવું ચંગા કે અચ્છા સમાજ મેં હર વ્યક્તિ વિચાર કરે હે આપણી જિમ્મેદારી હું હે ને હર તે આપણને આપણી જિમ્મેદારી નિભાવી હે. તો અણી પ્રકાર થકી કહી શકો કે આ કુછ પહેચાન હે અસલ સમાજની. અગર આપણે આપણા સમાજને અસલ બનાવવું ચાહી રહ તો હર વ્યક્તિને આ પહેચાનને અપનાવવું હોગા ને અને પહેચાન માટે કામ કરીને આપણા સમાજને અસલ દિશામાં લઈ જવું હોગા.
0: હવે અંજલિ બોન એના સાથે આપણે ભાઈ બોનોને આપણે કેવું ચાહંગા કે આપણે જે બુઝુર્ગ હે એને અનુભવ થકી આપણને શીખવું હોગા. એનાની સલાહ ઘણી વખત આપણે ભલે સમસ્યા રહે પણ અગર આપણે એનાની સલાહ અપનાવંગા આપણે જીવનમાં અપનાવંગા તો આપણે ઘણી સમસ્યા થકી આપણે નીકળી જંગા.
1: હવે
0: એના સાથે આપણે જે સૂર હે એને અચ્છા સંસ્કાર આલવા હે. આપણે જે નાના નાના સૂર હે એને આપણે ઘરમાં આપણને સહયોગની ભાવના હી કાઢવી હે. આપણે ઘરમાં કોઈ મહેમાન આવી રહ્યું હે તો સન્માન હી કાઢવું હે, જિમ્મેદારીની હી કાઢવી હે, તો એનાનું જે ભવિષ્ય હે એ સમાજમાં આપણે આપ બહેતર બની જાગા.
1: હવે એને સાથે જાગૃતિબોન વાત કરે સકારાત્મક સોચની, તો આપણે કહી શકો કે અગર આપણે હર સમસ્યાને શિકાયતની નજર તકી દેખવાને બજાય સમાધાનની નજર તકી દેખંગા તો સમાજમાં બદલાવ આવી શકેગા. તો અણી પ્રકાર તકી કહી શકો કે સમાજને બદલવાની શરૂઆતના જે કદમ હે એ આપણે નાના નાના પ્રયાસ તકી કરી શકો. અગર આપણે આપણે પડોશીની મદદ કરો, આપણે કોઈ વિવાદ થઈ રહ્યો હો તો એને બળાવવાની જગ્યા સુલઝાવવાની કોશિશ કરો, આપણે ઘરને આય પાય સફાઈ રાખો ને બીજાને ભી અણી સબ ચીજે બદલે પ્રેરિત કરો, તો આપણે દેખ કે આ નાના નાના કદમ જે હે એ એક અસલ સમાજની નીવ બનાવી શકે. તો અણી પ્રકાર થકી કહી શકો એક અચ્છા સમાજની પહેચાન અણી સબ વાતે થકી છે, ને સમાજમાં કોઈ સમસ્યા હે તો એને દૂર આપણાને જ કરવું હોગા. જે વખત આપણે એની સમસ્યાને દૂર કરી લંગા તો આપણો સમાજ જે હે એ મજબૂત બની શકેગા.
0: હવે અંજલિ બોન જેમ કે આજના કાર્યક્રમ થકી આપણે ઘણા ઘણી વાતે કરી બતાડ્યું આપણે ભાઈ બોનને કે આપણને હરતે જે સમાજમાં સમસ્યા હે એને જાણવી હે ને સમાધાન હું હું કરવું હે. એના સાથે આપણે ભાઈ બોનને આપણે કંગા કે આજે આપણે એક અસલ સમાજની પહેચાન હું હે, સમાજમાં કઈ કઈ સમસ્યા હે, આપણે એને જે કમજોર બનાવી રહી આપણને એ ઉદાર કરવું હે. તો આપણે સબ મળીને આ સંકલ્પ લ કે આપણે સમાજમાં સહયોગ સન્માન ને જિમ્મેદારીની ભાવનાને આપણે વધાવંગા ને આપણે એક સશક્ત સમાજનું નિર્માણ કરંગા.
1: હવે
0: જેમ કે વાતે તો ઘણા ઘણી કરી અંજલિ બોન, ને હવે આપ દેખી રહો કે ટાઈમ થઈ ગયો હે આજના કાર્યક્રમ થકી છૂટા પડવાનો. તો ફેરી મલંગા આપણે ભાઈબોન થકી એક નવી સમસ્યા સમાધાન કાર્યક્રમના અગલા એપિસોડ મેં જાણંગા એક નવી સમસ્યાને બારે મેં ને એનાના સમાધાનને બારે મેં.
1: હવે એને પહેલે જાગૃતિબુન આપણે આપણા ભાઈબોનોને કાર્યક્રમનું પતું બતાડ દ, તાકી એણાને આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારે મેં એ રાય સુઝાવ આપણાને આલી શકે આપણે આણા પતા માટે. તો ભાઈ બુનો લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધારા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 3270001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: એના સાથે ભાઈ બોન આપ મને ઇમેલ બી કરી શકો. અમારી ઇમેલ આઈડી હે radio@vagdhara.org.
1: તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે તારું દી રામ રામ
0: રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જઈ વરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમ્મીદ, મિસોરની મુસ્કાન. હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.